0: ચૂસીને.
1: હેમે નેચરલ્સ ડાયમંડ ગ્લો બ્યુટી ક્રીમ અહીં હાસિલ કર્યો. નો ગ્લો નો એતમાદ. હર ડી હોજે એક નો ગ્લો એક નો કોન્ફિડન્સ. હેમે નેચરલ્સ ડાયમંડ ગ્લો બ્યુટી ક્રીમ. હોમિયોપેથિક ઇલાજ વગેરે.